જી હા દોસ્તો, વેલકમ બેક. 105.4 મેગાહર્ટઝ એફએમ રેઇનબો, બરોબર 7 વર્ષ હવે. અને એક ગીત રેઇનબો સાંજે કાર્યવિત યેસુદા સાંજો આવાજન 7:05 આમચે ઇંગ્લિશીતલ્યાન ખબરો, આણે ઉપરાંત સશક્ત ભારત હી કાર્યવળ ખાસા તુમચે.